0: ਮਾਰੇ ਹੁਣੀ ਹੋੜਾ
1: અરે ભાઈ થે તો સમજ્યા જણ મેં સમજો બીજો મમન થાય તો તાવડિયો લાગે જોર હે
0: તાવડિયો લાગે મારે કઈ બુદ્ધિ પીગળ ગઈ
2: ગરમી
1: ગરમી વેચાય
0: હિંમતે મરદા તો મરદે ખુદા અમે એક તો વે ખૂટણો અને એક વે બૂટણો
1: બોટણો કે બોટણો
0: કહેવત મોટી રાતારા મોટા ચંદ્રકા અને મોટે ઘર બેટી પરણાઈ મિલને રા જાંદા આ કાવત મોટી
2: રાતારા મોટા ચંદ્રકા તો અતિશયોક્તિ વેન કોઈ વાત હારું બી બાબત કહીડો છે મોટી રાતારા મોટા ચંદ્રકા આપો પાર ની પડાવ
0: પાર ની પડાવ વાત આ અને મોટે ઘર બેટી પરણાઈ મિલને રા જાંદા
2: ભાઈ હાજી વાત યે ભાઈ દતાર દા અમી ઘરે પાસે આપાઈ
0: થારે નવા હે ની કબુ બતાય મન તો હે કે પાંચ રોપડી કોરી કબુ બતાય
1: કબુ બતાય દેખો તે
0: ઠોક ઠોક ને જ્યાં બોલાવે
1: થે જ બતાવ ઠાકર
2: કબુ
1: હે
0: થારે બાદ મગજ માં નહી બે હું કામ કરું મારી ગેરંટી વાત કરે હેંગ થઈ જો જાણકાર મારે કોઈ હપનો હો પણ હપનો રાખો
1: હપનો એ તો
0: મિશ્ર ભાઈ કહેતા કે તાવડો ઘણો પડે ઉઠે કે ગદ્રાસ મેં
1: તો પણ જાણો કોણ
0: મીઠું ગીત છે

0: મારી યોગ્યાન આયો આતે
1: એને
0: હમતી જે પૌરી મે રજ ભી આડી આકો ઘોડા દોડેગા પટ્ટી પર પછે ઉડેગા આકાશ બાદલા મેં ઘર હૈ ઉંગા આબી આબા હવા સકે હવા કે પાસ
1: આકાશ મે પાસ
0: હકીકત બતું ભાઈ મેં ઘણા લેગા
1: હવે ગોના લેગા
0: અરે હા લઈ જાઓ બાત કરે કોઈ મેં કોઈ હા કોણ બોલને જલમિયા બાત કરો હે વાય ભાઈ હાજ કરી હમ તાવડો પડે કો પડે
1: મંગાવતા
0: ભાઈ વાત કાટ નહી.